0: 야리고 다월 거친 카이유 정거 겜는 사이어던 거 초친 척으로 잠어 정거 다톰줄 토모는 거 지가디 화덕지 그 지가오 담이 오거 단진거 지원나 봐 단더지거 고친나 봐 삼증거 길긴나 봐 리그증거 소나 봐 다도자 세트그는 요도나 봐 노소뇽거 지시와나 봐 라지 혼도거 디여거는나 봐 독자 지드르 예뻐나나 봐 지릉츠나 봐소 콰트지 능가 리데모이나 디톱지 능가 티데모이나 야리고 다티릉가 안다나르카스와 피크탐도 요노 아티스와 피차르즈고노 샤클루 자가 남다 츠즈고노 니정는 디약 산저난다 긍르지나 단단나즈고노 센터 게르게 남바 토나 드프츠르트게 니미 유르다르트가나 디프타유라 미르클리 요니 디토파 미노 츠르트가나 디마도 도그그니고니 단디 야춤 담춤 쩝저나 디샤 바르가 포크트모니 네냐트 그무 차모나 데컨치 워가글로니 단디 마체 히브 다트그나 디마프제게 아기오니 디토도 섬지지르나 다화트 섬지 그즈그 사트그드리 천나바투 딩고 마션도 기르긴 팸누 고마 코라 콰튼치 트라고바 토즈네 점선타 모리야 다티랑 흐테코만 지슈모 쳇바 탐가 하산니 허름머르 커탐가 단도 페논도 드르고냐 마칸니 카르탄 칸다즈그리 온자몬나 잡튼 칸다즈그리 디포조선니 로튼 칸다즈그리 차스미스 아이터스 그스토니 다타키루 자게 기르긴쇼코 토카자 장고 혼보즈고코 다티랑 토나 드르그 쫑고미 통고 초안도 득득는 마레치니 이너리 드작스 토코 티글란도 드파니 마리와니 이너리 다티랑 소나 드티카나 카야카코사 디나카노 송가총오사 다만나르자르송고노고사 디나자르토호사 다정모샤나 다화르자르송노그 자르트나시마나 응마샤초카가 다쿄아 잠투는그 치슨다나시마나 응마샤초카가 당안소나 응나트샤카남니즈마르 와탁트샤칸 키와즈마르 시시마크중고글라마마르 nganya chundu dhtab cha chu gam dam da dihar a ki kwa hab da di dinara phana chuk dik da tang ni ta ma si kam le ta ta nganya chundu dhtab cha chu gam dam da dihar a ki kwa hab da di dinara phana chuk dik da tang ni ta ma si kam le ta ti ta na ta ti ng chu na ni tam gre chung go zh da li dh cha ran kha ni zh da li ta ng sha chin ta ta ti ng ta chu na de po ji kan go ma si go sa ti ma ska lo go cha tri go sa ta ji ga cha chan go sa de ni ta ng ti ran de tam gre chung go zh da li dh cha ran kha ra ni zh da li ta ng sha chi yan de jom san ta mo re ta ng ta wa sa chu na ti ran chu wa ng de shu zh ge dh ta she ka chi zh ge dh jan ra mo ba zh ge ta ka ng chan go sha go go na mer g ten zh ku ti ta chi mer ten zh ku sha ku ta na чертп ко хип ёни чертп ко ёду ёны вщатина држар чон го гонри хтсаба мапун го цунри татикари тнга ngare бижгдали чагта лай тгайрев жана мага вщатюк ранди чок жимсында море та касын дэн гэрчэн сул цони ёна дэнге мама тани тнги дэдэчи кэнима кани кари дэжо няма нада типжи мото карма та таку да тони я такунди чумур гэтэндэ таку хук мети дэчи чук дэн га янда яг мети Tāsūtū tōni yōna, gāna ngā mōrgā, dī lāpchā mōrgā, dī hāra ā kīyūt tāku, dī stāgā trī kūnzōngu nīmāndī, ōzū kāpā tōngu, tāndrānda chēmōrī yēzīna, tātāgā nāptik sā lōngu yhāndu yōni, dī pāni lūgdōng chūmā nyōni, dā nāpchū jītāgā chāmā nyōni, ā kīrgāndā mūgu, tāpchū trī māptīndāndā Tamure, Ritara, Daniela, the Kuchaku Gosna, Tanapaniala Chung Dali, Kachimukab Chuk Dali, the Pama the Shas Lungotori, Domer the Nyaku Chukutuna, the Tango, Tarasunom, Dungoya, Sankotang, two tangos of Jensen Tamure, Takung of Shashunga, Mataka, and the Girls, Namuka, Tamur Chamshana, the Kongatak Chankalama Namsochuku, the Taja Chukhoma Namsochuku, and the Gatumi, Akua Napse, just as the Datoni, to talk just on the Chumur Tendi. 용고지 주천거든 저거 달리 졸럭저 맛보 사티나 취샤랍 너럭급 달리 아임저 몸머군이 찍나 좀밤 거 다더니 딱나로 언지문인 거 언니가 샤르터문인 거 안도도 근데 나도 탑거 거 총총이 거 그 소모트 블레 그 점선다 모레 다카텐 더케 마소나 다 자꾸 평소 지근들이야 잡금 템스군도 아사기지기 안터가샤나 티르르케지기너리야 잡츠글람지기너리야 디투르르카나마크니 마잠츠글람마나브첸고 당아츠르군도 잡츠스나초코 넨 덩그지그지라 스인데 조그 짐츠타모레 다지 하는 촌네샤나 어즈카 바선데 네 파타컨르 카르고르테 토산 요디 도사크르 포르투갈마르세 도군산 요디 파크르컨스 감고섭 지요롱고 나오시 워스타 자프트컨다운도 고이나 요시 다코나 훈노시 오나 봉시 니르도 존나스 에스칸디 촌노나 우즈카 바선고 도와 잠고 증고 달리 더 파크스마 브제체 다더니 오크린도 도냐 바사스 고노리 마뇨 콤팔레 고노리 안도스 군디 도냐 작사 바치갈 고 고노리 덴도 덴도 자라크나 고 고노리 안도스 군디 도냐 자카치 고노리 디타센 두치 고노리 촌냐 작사 바 중다리 주선 성치가 로르가 먼 고노리 주고 치타 바다리 다박치 군드레 테나 티랑도 어텐드카 마타이긴 케이크즈스 젠츠타모레 아촌데가 소나 다송 살리카디 긴드레 더스탄니 칸노 텐첸고 타촌 아타운 토나라 게트르즈도 세나 주고 데 텐드즈 요추 니야스 자르 도신디 긴디게 더스 자나크손도 긴디게 타르 세파 세 코만디 우셔모 세파 탐 가산디 디손나 카바부도코 데록타니 다 크르고즈르고 데마스 세파 가포토미 오체 탐케 난더 갑담피토 리시만나 바다 나촌도무 카르트스모 Uma cora quatro ti, tra gomba to, ta ta chi de lo.
1: Ki previr gergen to, nyo ni ye mena pa, tsama phi chu de lo. Na na ka chung lu tani yoi ndan shi pa ye chi jam zo yin. De ran a ti she she tam ji ka shang la, ko yu song chu se tsami ten de dong tam per mun.
2: Na na ndan shi pa, gun gun xiang ye. Na na ndan shi pa, sonum top ji yin.
1: Ya, ta de ran chu ge ler gen zge he yi chung ga ya ge zge shi ni. Chu ta ku ma ru ka shi ni, zge wa so ka ru sab de yo su ndan ni. Chozang zabde ke ngoyi, gzaktam targwe ke wangyi. Gaza tsikram damu tiap tali. Da choza agu, skanye tangnang gomdru jajgayi. Gtam karche warni ton pien pien yi. Da kozo agun ayo, zomowi ayo. Da choza we laga anjugu, kimcha we laga apil serko ke. Oa lakso, njigtin kamna za agun menazgara. Shemay na chi jatam menazgon namare. Da ngani gwe warka cholondu, chuyar lafshe chi lambu na, margak turjin chen pen na. Da zoglu gwe aga arina, liblibi jang abjar na. Tsikyo sazikub ju jise na, tsikme sazikub chuk jise na. Yalg so kilgi chig chig yin, yalg so cho kanjir njir yin. Nda chogza agu, seman zanji tsigin, arma doji cho yin. Oya, ndim choni, nga dana ya se jana nyan she chizgonu. Sik turja nak sondubi chizgonu chizgin zina. So chuk cheran se kunundi, nga sampi gizug idali. Kumbib chig idali, nyan fsami nabgomi. Nga ptan tarat zige ghabchinawri. Nga ptan galung nyagi kayo ghaangi. Rakhzir nyagandabi ghaangi. Ndi nyaka sato ga kanyi gulung kirkang hotangi. Ndi tarang nga chepshila chupshili. Chirjiga sorjigi. Harzi meka sirzi, nisirja otanshtungi. Kinyin lakakchingini. Choka lakakchi kimchi. Yenara kanyi pendundu soptuk chergayndu nila kandani zubshaychina Nani gargani gargayndayo, tsemola gazungnayo Gonag tsak gazungi tamsiyatongchila Shuchungra gazungi tsapsiyatongchila Jayka ay torchi jimeyna, zayka rao long jimeyna Katin samayka cha kachagtaga, laglin samayka tong kachagtaga Tuyena, di ngarchun ngilangi, aksi tawi Nga tsukatang chungumubchigo, niya jadarka rushiggo Da tosab sengatogo, masa aksirktogo Targirko yam jadarpengo, galirko yam wamchandoggo Onda yedang na, ta didi pilana shoka eliko, di pilana kora eliko. Onda mei na, ta chungunya karakacha tungketong, dora jamba gajungketong. Ta yedang na, nga rarajin meni tila kherchitig maare, cha chirjin meni na chenggo lozig maare. Nga holo nga ksumchoo nga wali, tiksumchoo jiltakki vigi, kanglatrko obchino ghar marsewi. Lagdera nga kadag tamoragi, ngirtando yitri khamnyan nukko mabjigzako, sake meko nga dachurko mabjigzako. Nga wari a chanzgiri, kirmo chanzgiri. Nga wari a chirdungnazgiri, nga ta archezi shabdungnazgiri. Nga tam tamo shesim nizgimari, nga do tamo pensim benzgimari. Tam minna, dhik tsomba khambalag na ngabshig jogwa, nga nitin jau tam na ngabshig jogwa. Nda chogza anamba, kara tsaka tuangushgina yin, dhagraja mursepkishka yin. Nda muzakata, mushapa tsaka tsamshig jogwa, tupshin kwa ra tukshig jogwa ya.
2: Ya, ta terang sawa glan digi, chopa tan digi yo sundani. Chok sawa go, chulag zawi shana tapan, gawla mikirna tapan. Kim chewi laga anjuk, chulag zawi laga anjuk serko ka. Oo, lakso. Chok sawa gong yo, zomo vi yo. Nilivliwi chang abjari, loglo gawari na. Ya lakso kiwi chigchigi, yan lakso chokan jirjiri. Da chok sawa go, seman zanji tsin, armar daji toin. Dana na nga yar si chan lak donga siya chizu nu, xik tur chan lak suan diwa chizu nu. Lochuk chan xisik kunu kara nga nyi war na, shtu do chima chengu, nyi do chima chengu. Tik khaa rarang nukwa yi mo chung kha. Чумами лугушонса гаптырмыш чигичаса. Хмыкалын сугум цо гапдо часуг тэг. Дло чукча хисе кунунди ганьом чукца кап дегизин жигмыца жан гоп дегизи. Дикач сигав дегмела до кирмо махвемела. Налан хан гиен нер дартык жуги. Тыхкар мычык ноно тени. Тыхай мычык жамдаңи консынгыса туга карни пин чойнези. Канна юнтынги нанна титынги. Окитети кошкайчай рима чичон хавзе.